એ પ્રમાણે કે એલે બેત અલ મુસલામના માનવાવાળાઓ જે છે એમના ઘરોની અંદર અથવા તો કિતાબખાનાઓની અંદર કઈ એવી કિતાબો છે જેનું હોવું જરૂરી છે? તો આ સવાલના જવાબ ઉપર અલગ અલગ પ્રકારના જવાબો આપણે મળી શકે એમ છે ને આપણે આપી પણ શકીએ એમ છે. અગર ટૂંક જવાબ આપવાની આપણે કોશિશ કરીએ તો એટલું તો જરૂર આપણા સામે સાફ થઈ જશે કે અલે બેત અલ મુસલામના માનવાવાળાઓના ઘરોની અંદર કિતાબખાનાઓની અંદર ઓછામાં ઓછી 4 મખસૂસ એવી કિતાબો હોવી જોઈએ જેનાથીને એલે બેત અલ મુસલામને માનવાવાળો જે છે પોતાના ઈમાનને મજબૂત કરી શકે. આ 4 કિતાબો કઈ છે એ હર કોઈ જાણી શકે છે, પણ આપણે યાદીના તોર ઉપર એનો જવાબ આપીએ. એમાં શક નથી કે એક કિતાબ તો બીજી કોઈ નથી, એ પરવરદિગારે આલમની કિતાબ છે જેને આપણે કુરાને પાક કહીએ અથવા તો કુરાને મજીદ કહીએ. બની શકતું નથી કે કોઈનું ઘર કુરાને મજીદથીને ખાલી હોય. ત્યારબાદ કારણ કે અહલે બેત અલ મુસલામને માનવાવાળા છીએ તો એ પણ યોગ્ય લેખાશે કે આપણા ઘરોની અંદર મુમકિન નથી કે મૌલાએ કાયનાતના જે અકવાલો ફરામીન છે એમની ચર્ચાઓ છે જેને એક કિતાબના સ્વરૂપમાં જમા કરવામાં આવેલા છે જેને આપણે નહજુલ બલાગાથીને ઓળખીએ છીએ. તો આપણા ઘરોની અંદર એક કિતાબ કુરાન મજીદ ઇન્શાઅલ્લાહ બધાના ઘરની અંદર હોય. બીજી કિતાબ જેનો આપણે વર્ણન કર્યો એ નહજુલ બલાગા. ત્રીજી કિતાબ, કારણ કે અહલે બેત અલ મુસલામને માનવાવાળા છીએ તો જરૂરી છે કે આપણા ઘરોની અંદર મારા તમારા આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુ સાજિદીન અલી સલામથીને જે લાગતી વળગતી અથવા તો જોડાયેલી દુઆઓની કિતાબ છે જેને સહીફતુ સજ્જાદિયા કહેવામાં આવે છે યા ઓળખાય છે, બની નથી શકતું કે આપણા ઘરની અંદર આ કિતાબ ન હોય. તો કુરાન આપણા ઘરોની અંદર, નહજુલ બલાગા આપણા ઘરોની અંદર, સહીફતુ સજ્જાદિયા આપણા ઘરોની અંદર, અને એક ચોથી કિતાબ કે જે પણ આપણા માટે જરૂરી છે અને હર આલિમે દીન આપણને બતાવતા આવ્યા છે કે શિયા ઇસ્નાશરીના ઘરની અંદર જરૂરી છે કે એક એવી કિતાબ હોય કે જેને રોજમર્રાની એમની ક્રિયાઓની અંદર ખુદા સાથે રિશ્તો બાંધવામાં મદદરૂપ બને, એવી કિતાબ કે જે વરસના અમાલ બતાવવામાં આવ્યા હોય એ કિતાબ એના પાસે હોવી જોઈએ. આવી કિતાબો પુષ્કળ છે, ઘણી છે આપણા પાસે, પણ સૌથી મશહૂર અને પ્રખ્યાત કઈ? મફાતિહુલ જિનાન. આજે સાથે મળીને ચર્ચાને મેં અહીંયાથી શરૂ કરેલી કે 4 કિતાબો હોવી જોઈએ. હવે સવાલ બીજો એ ઉત્પન્ન થાય ના કે જ્યારે પહેલો સવાલ કર્યો હતો કે ઘરોની અંદર કઈ કિતાબ હોવી જોઈએ તો એનો જવાબ આપણે ટૂંકમાં આપ્યો. બીજો સવાલ હવે એ ઊભો થાય ના કે આ કિતાબો ફક્ત શેલ્ફની અંદર યા કબાટની અંદર રાખવા માટે હોવી જોઈએ? તો બધાનો જવાબ રહેશે કે નહીં, એનો ઉપયોગ થવો જોઈએ, એનો ઇસ્તેમાલ થવો જોઈએ, એનો વપરાશ થવો જોઈએ, એટલે એનાથીને ફાયદો ઉપાડવો જોઈએ, એનાથીને પોતા માટે કંઈ કોશિશો કરવી જોઈએ. તો કુરાન માટે પણ એ જ, નહજુલ બલાગા માટે પણ એ જ, સહીફતુ સજ્જાદિયા માટે પણ એ જ, અને મફાતુલ જિનાન માટે પણ એ જ. આજે સાથે મળીને એક વસ્તુ તરફ તમારું ધ્યાન ખેંચું છું, મફાતુલ જિનાનની અંદર પણ આ વસ્તુ મળશે અને સહીફતુ સજ્જાદિયાની અંદર પણ આ વસ્તુ મળશે, અને એને આજે બયાન કરવું છે આ ટૂંક સમયની અંદર. ઇન્સાન પોતાની જિંદગીને જ્યારે વિતાવે છે તો એ જિંદગીની અંદર ઘણો ખરો એવો એની જિંદગીમાં સમય આવે છે કે જ્યાં એને નવરાત મળે. હું કહું છું આપણે શું, પરવરદિગારે આલમ પોતાના હબીબ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને પણ આ હુકમ કરે છે. કુરાન મજીદમાં એક સૂર છે, સૂર અલ ઇન્શિરાહ, જેને આપણે જાણીએ છીએ કદાચ એનાથીને, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલમ નશરહ લક સદ્રક. 94માં સૂરો છે, ચેપ્ટર 94 શપિત્ર કથમાં કતોક, એની 7મી અને 8મી આયતમાં ખુદા કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અય મર હબીબ ફઇઝા ફરગતા
فانصب وإلى ربك فارغب. أي مارا حبيب جارة تاني نورات مري جاينا تھوڑو سمعي ملينا تو تو شو کر فانصب خدا طرف عبادت طرف کریاو طرف دھیان نکھینچ فإذا فرغت فانصب وإلى ربك فارغب અને તારા પરવરદિગાર તરફ રગબત ખુશી ચાહત એની તરફ ધ્યાનને ખેંચ. તો આપણે જોયું કે ખુદાવંદ કરીમ નબીએ કરીમને પણ કહે છે કે જ્યારે ક્યારે તને નવરાત મળે ના તો તું મારી તરફ આવ. શું એવું બની શકે કે ખુદાવંદ કરીમનો આ નબી યાને કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ક્યારે ખુદા તરફ ન હોય કે એને કહેવું પડે નહીં? આપણા માટે સબક છે કે જેવા કામકાજ હોય ત્યારે પણ આપણને નવરાત મળે તો આના માટે થોડી મહેનત આપણને કરવી જોઈએ. તમે જુઓ આપણા ઇમામોએ કેવી રીતે આપણને દાખલો આપ્યો છે. આપણે હર કોઈ જાણે છે કે આપણા સાતમા ઇમામ ઇમામ મુસા અલ કાઝિમ અલહી સલામે એમની જિંદગીનો ઘણો સમય કેદખાનાની અંદર વિતાવ્યો છે. તારીખની અંદર મળે છે કે જ્યારે સાતમા ઇમામને કેદમાં લઈ જવામાં આવતા હતા અને કેદના દરવાજાની અંદર એમને દાખિલ કરવામાં આવતા હતા તો તારીખે આ પ્રમાણે ગવાહી આપેલી છે કે એ વખતે મારા તમારા સાતમા ઇમામ ઇમામે મુસા અલ કાઝિમ અલહી સલામે આ જુમલાઓ એ આ વાતોને આપણા સામે પેશ કરી. કહ્યું અલ્લાહુમ્મા ઇન્નકા તઅલમ, ખુદાયા ખરેખર તું જાણે છે. અલ્લાહુમ્મા ઇન્નકા તઅલમ અન્ની કુંત અસઅલુક, ખુદાયા તું ખૂબ જાણે છે કે હું હંમેશા તારા પાસે સવાલ કરતો હતો. યાની કોણ સવાલ કરે છે? સાતમા ઇમામ અલહી સલામ. ખુદાયા ખરેખર તું જાણે છે કે હું હંમેશા તારા પાસે એ વાતનો સવાલ કરતો હતો. અન તો ફરગની લે ઇબાદતિક, કે ખુદાયા તું મને તારી પરસ્તીશ પૂજા ઇબાદત કરવા માટે નવરાત આપ. કુરાનમાં શું હતું? ફઇઝા ફરગતા, એ જ શબ્દ સાતમા ઇમામે વાપર્યો છે. અન તો ફરગની, કે તું મને નવરાત આપ. હું તારા પાસે હંમેશા સવાલ કરતો હતો કે મને તારી ઇબાદત માટે નફરાત આપ. અલ્લાહુ અકબર, લે ઇબાદત. પછી સાતમા ઇમામે કહે છે, ખુદાયા કદ ફઅલ્ત, ખુદાયા તે મારી દુઆને કબૂલ કરી લીધી. વલકલ હમ્દ, એટલા માટે તારા વખાણ છે. યાને સાતમા ઇમામ કેદમાં જઈ રહ્યા છે અને શું બયાન કરે છે કે ઓ દુઆ કે મને ઇબાદત કરવા માટે નવરાત મળે, એ કેદમાં જવું સાતમા ઇમામ એમ જાણે છે ને સમજે છે કે ઓ દુઆ કબૂલ થઈ ગઈ. અઝાને મહતરમ, આ રસૂલ અને ઇમામના દાખલાઓ આપણા પાસે પુષ્કળ છે. હવે શું કરવું? આપણે ચર્ચા શરૂ કરેલી હતી એ કિતાબોથી, ને એટલા માટે આ ટૂંક સમયની અંદર આપણે કહ્યું આ કિતાબો સાચવવા માટે યા શોભા માટે નથી, એનો વપરાશ કરવો જોઈએ. હરરોજ ન થાય તો ક્યારે ક્યારે, કદાચ આપણને ખબર પણ ન હોય, કદાચ આપણે એ વાતથી ને જાણકાર પણ ન હોય કે આ કિતાબોની અંદર કેવા કેવા ખજાનાઓ સમાયેલા છે. એટલા માટે જ્યારે પણ સમય મળે, ક્યારે પણ એવો મળી જાય સમય, તો આ ખુદા સાથે રિશ્તાને મજબૂત કરવા માટે ખુદાએ કહ્યું હતું ના, બિસ્મિલ્લાહ રહેમાન રહીમ, ફઇઝા ફરગત ફનસબ વઇલા રબ્બિક ફરગબ, નવરાત મળે ના તો આ તરફ આવો. તો શું કરીએ, શું કરવા જેવું છે? ઘણું કરવાનું છે. એ કિતાબોની વાત આપણે કરીએ તેમાં ફાતુલ જિનાનમાં તો ઘણું કરવાનું છે, પણ આજે ફક્ત નામવર આપણે સાથે મળીને અમુક ચર્ચા કરીએ. તમે જો સાઈફતુ સજ્જાદિયાની અંદર જો તમામ ઇમામે ઝૈનુલ આબિદીન સૈયદુ સાજિદીન અલહી સલામથી ને એવી ચર્ચાઓ અને દુઆઓ છે, એ દુઆઓની સાથે આપણા પાસે 15 મુનાજાતો છે. મુનાજાત એટલે એકાંતમાં વાત કરવી, એકાંતમાં વાત કરવી એ કોણ કરે? એને આપણે નામ જ સાંભળીએ ના તો આપણે સમજી જાય કે એમાંથી ને કઈની અંદર આપણે છીએ. એક એક મુનાજાતની અંદર એવી એવી વાતો છે કે ક્યારે પણ મને સમય મળે તો એના માટે મને થોડી મહેનત કરવી જોઈએ. મને ફક્ત યાદી અપાવી છે કે મુસલમાન આ સાહિફતુ સજ્જાદિયા જે છે એની અંદર જે આ 15

મુનાજાતો છે ઈ ક્યારે તારા નજરે પડી છે? એમાં મુનાજાતો કોની કોની છે? કોણ ખુદા સાથે મુનાજાત કરે? કેવી સિફત હોવી જોઈએ કે જે મુનાજાત કરે? અને જેના પાસે આ સિફત હોય છે તો એ કેવી રીતે પરવરદિગારે આલમ તરફ રજૂ થાય છે, એની તરફ પોતાના દિલો દિમાગને લગાવે છે અને ખુદા સાથે મુનાજાત કરે છે? 15 મુનાજાતો છે. અને આપણે આ નામોને સાંભળીએ ને તો આપણને ખૂબ જ સામે વાત ચોખ્ખી થઈ જાય કે આ બધી વસ્તુ આપણી અંદર છે, અથવા તો એ પ્રમાણ કરો હોવી જોઈએ. આ બધી વસ્તુની આપણને જરૂર છે, અહીં પણ અને ત્યાં પણ. તમે જોજો, આપણે નામ જ સાંભળીએ ને અથવા તો સરનામું સાંભળીએ ને તો આપણને ખબર પડે કે આ બધી મહત્વતાથી ભરપૂર વાતો છે. એમાં પહેલી મુનાજાત છે, એ છે અતાઇબીન. મુનાજાત અતાઇબીન, તૌબા કરવા વાળાની મુનાજાત. મને ખબર છે આપણી ગુજરાતી ઉર્દુની અંદર મુનાજાત એટલે ઓલું જેમાં અહલે બૈત અલી મુસલામના વખાણો હોય, પણ હકીકી મુનાજાત કેને કહેવાય કે જે ખુદા સાથે એકાંતમાં કરેલી વાત હોય. કેને તૌબાની નથી જરૂર? બધાને તૌબાની જરૂર છે. ખુદા તૌબા કરવા વાળાઓને પસંદ કરે છે. ઘણી આયતો છે કુરાન મજીદની, ઘણી આયતો. મેં હંમેશા હું કહું છું ને, ઘણું કામ તમને કરવાનું છે. બે આયત આપું છું. સૂરે નિસા કુરાન મજીદનો ચોથો સૂરો આયત નિશાન 18, એને પઢજો, તૌબાની વાત છે એમાં. એક બીજી આયત પણ આપી દઉં, સૂરે બકરા કુરાન મજીદનો બીજો સૂરો આયત નિશાન 222, 2333, 2222, એની અંદર પણ જોઈએ શું વાતો કરી રહ્યો છે પરવરદિગાર આલમ. તો પહેલી મુનાજાત અતાઇબીન, અજીબ પડું વાંચું શું છે એની અંદર. બીજી મુનાજાત અશાકીન, અજીબ શિકાયત કરવા વાળાઓની મુનાજાત. શિકાયત કરવા વાળાઓની, ખુદાએ તારી બારગામાં આ વાતની શિકાયત, કેવી શિકાયત કરે છે આ લોકો, શું શિકાયત કરવા જેવી છે? મારી તમારી શિકાયત તો એ જ હોય ને, પગાર ઓછો છે ને, ઘર નાનું છે ને, ફલાણું નથી ને, ફલાણું નથી ને. પણ જે ખુદા પાસે ને ખુદા સાથે શિકાયત કરે છે, એ કઈ જાતની શિકાયત કરે છે? એના માટે સાહિફતુ સજ્જાદિયાને ખોલવી જોશે. ચોથા ઇમામ આપણને શીખાડે છે કે ખુદા પાસે શિકાયત કરવી તો કઈ રીતે કરવી. ત્રીજી મુનાજાત અલ ખાઇફીન, ખુદાનો ભયો ડર રાખવા વાળા. એ ખુદા સાથે ચર્ચા કરે છે, વાતો કરે છે, તો કઈ રીતે કરે છે? ક્યાં શબ્દો, ક્યાં અલ્ફાઝ, કેવી રીતે, કેવું દિલ રાખીને ખુદા સાથે આ ડરવા વાળાઓ ચર્ચા અને વાતો કરે છે? ચોથું મુનાજાત અર રાગબીન, અર રાજીન. ચોથા એ લોકો કે જે આશાઓ રાખીને બેઠા છે, ખુદા ઉપર આશા બાંધી રહ્યા છે, ભરોસો કરે છે. રાજીન, રજા, ખુદા ઉપર કેવી રીતે આશા બાંધે છે? આપણે બધાને ખુદાની જરૂર છે. કેવી રીતે આશા બાંધવા વાળાઓ ખુદા સાથે એકાંતમાં વાતો કરે છે? પાંચમું મુનાજાત રગબીન, રગબત રાખવા વાળા, ચાહત રાખવા વાળા, અપેક્ષાઓ અને તમન્ના રાખવા વાળા. શું રગબત છે આ લોકોની? શું અપેક્ષાઓ છે? શું આ લોકોની મનની તમન્નાઓ છે? શું આ લોકોની મુરાદો છે? આ કોણ છે? આ પાંચમા પ્રકારના મુનાજાત કરવા વાળા છે. છઠ્ઠું મુનાજાત શાકિરીન, ખુદાની બારગામાં શુક્ર અદા કરવા વાળા. કેનો શુક્ર કરે છે? કેવી રીતે શુક્ર કરે છે? કઈ વાતને પોતાના સામે રાખીને અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો શુક્ર કરે છે? અજીબ. ત્યારબાદ એ ખુદાના બંદાઓ કે જે મુનાજાતો કરે છે, કયું મુનાજાત? અલ મુરીદીન. કોઈ વસ્તુ અલકોને જરૂર છે ને, એ વસ્તુની મુનાજાત ખુદા પાસે કરે છે. ખુદાયા આ આપી દે, ખુદાયા

Apide, Chodaya Apide, Ashutze, Satmi, Nei, Atmitzene, Satmitze, Muti'in. Itaat karma varauni munajat, Farma bardar bandauni munajat, Satmi. And tiyar bad Atmi avitze muridin. Kitze Khuda sate ekatma charcha karit, Vato karit, Chodaya Apide, Chodaya Apide, Chodaya Apide. نومي مناجات مناجات المحبين الله أكبر محبة كروا ورا أي كام تمارو تسي آية تو بدي أبنى عوري تسي قرآن خلوانو تسي بھائي تو بہن سورة عمران قرآن مجيد نو تري جو سورو آية تو نشان 31 chapter 3 verse number 31 مناجات المحبين كيوی ريتے محبة كروا ورا بنيے پہلے અને જ્યારે બની જઈએ તો આ મોહબ્બત કરવા વાળો ખુદા સાથે કેવી રીતે ચર્ચા કરે છે કેવી રીતે મુનાજાતુલ મુહિબ્બીન દસમો મુનાજાતુલ મુતવસ્સિલીન આપણા વસીલાઓ ખુદાએ કહ્યું છે વસીલાનું કહ્યું સૂરે માયદાની 5મી આયત આયત 35 તમને પડવાની છે આપણે બધાય વસીલાના મોહતાજ છીએ વસીલો કઈ રીતે તવસ્સુલ કરવા વાળાઓ ખુદાની બારગામાં પેશ થાય છે કઈ કઈ વસ્તુને પોતાનો વસીલો બનાવે છે કેવી રીતે ખુદા સાથે ચર્ચા કરે છે 11મી મુનાજાત મુનાજાતુલ મુફતકિરીન જેના પાસે નથી કાઈ ફકીરો છે ફકીર આ ફકીરો ખુદાની બારગામાં કેવી રીતે ભીખ માંગે છે કેવી રીતે પોતાના સવાલોના જવાબની તલાશમાં નીકળે છે મુનાજાતુલ મુફતકિરીન 12મો મુનાજાત અલ આરિફીન ખુદાને જાણવાવાળા ઓળખવાવાળા કેવી રીતે પોતાના પરવરદિગારથીને ચર્ચાઓ કરે છે આ હરરોજ નહીં ક્યારે મોકો પડે બંદા ક્યારે પણ મોકો મળે તો એ કિતાબને ખોલ સૈફતુ સજ્જાદિયાને ખોલ અને પછી જો ખુદાના નેકુકાર બંદાઓ પોતાના પરવરદિગાર સાથે કેવી રીતે વાતો અને ચર્ચા કરે છે 13મી મુનાજાત મુનાજાત અઝ-ઝાકિરીન અલ્લાહુ અકબર ઝિક્ર કરવાવાળા વિર્દ કરવાવાળા એ ખુદાની બારગામાં કેવી રીતે વિર્દ કરે છે કેવી રીતે ઝિક્ર કરે છે 14મો મુનાજાત અલ મુતસિમીન પનાહ માગવાવાળા મજબૂતીની સાથે ખુદાની રસ્સીને પકડવાવાળા ખુદાની પનામાં દાખિલ થવાવાળા ખુદાથીને બચાવ સુરક્ષા હાસિલ કરવાવાળા એ ખુદા પાસે કેવી રીતે ચર્ચા કરે છે આ બધી ચીજોની આપણે જરૂર નથી બધી ચીજોની આપણને જરૂર છે બધી ચીજો અને સૌથી સુરક્ષા કેની આપણને જરૂર છે બે આયત એ પણ તમને વાંચવાની ને પડવાની પહેલું 35 છઠ્ઠી આયત 35 વર્સ નંબર 6 એના પછીનો સૂરો 36 એ તો જાણીતો સૂરો સૂરે યાસીન આયતુ નિશાન 60 35 6 અને પછી 36 60 પનાહની જરૂર છે કેવી રીતે પનાહ માગવા વાળા ખુદાની બારગામાં મુનાજાત કરી કરીને પનાહ માગે છે અને આખરી મુનાજાતુ ઝાહિદીન કે જે દુનિયાથી ને પોતાને જુદા કરવા વાળા છે એ કેવી રીતે ખુદાની બારગામાં ચર્ચાઓ કરે છે ખુદા સાથે પોતાને જોડવાની કોશિશ કરે છે હા અઝીઝો આ જેટલી મુનાજાતો છે ને એનો જીવતો જાગલો દાખલો આપણા પાસે કરબલાની અંદર છે આ જેટલું હતું ને તૌબા ને શિકાયત ને મોહબ્બત ને ઝુહદ ને મુતસમી ને મુતઈન આ 15-15 સિફતો જે હતી બધી કરબલામાં મળશે કેવા આલમની અંદર મુસીબતનું પહાડ તૂટી રહ્યા છે ભૂખો પ્યાસનો આલમ છે તે છતાં અરબાબી મિંબરથી આપણે સાંભળીએ છીએ કે આશૂરની રાતના રાવી બયાન કરે છે કે જ્યારે મેદાને કરબલાના રણમાં હું નીકળ્યો તો મેં શું જોયું મેં જોયું કે હર કોઈ પોત પોતાની ખુદાની બારગામાં ઇબાદતની અંદર મસરૂફ મશગૂલ છે આ રાતની એક રિવાયત બયાન કરી આપું

અરબાબી મિંબરથી આપણે સાંભળતા આવ્યા છે કે હુસેને મઝલૂમ ખૈમાઓના જાયઝા લઈ રહ્યા છે. હરેક ખૈમામાંથીની અમુક રિવાયતો આપણા સુધી પહોંચેલી છે, એમાંની એક આ પણ અરબાબી મિંબર બયાન કરે છે કે હુસેને મઝલૂમ એક એવા ખૈમા પાસે આવ્યા કે જ્યાંથીને રોવાની આવાજ આવી રહી હતી. હુસેને મઝલૂમ એ ખૈમાની અંદર દાખલ થયા. આ ખૈમાની અંદર કોણ છે? જનાબે ફિઝા અલૈહિસ્સલામ છે. જનાબે ફિઝા. હુસેને મઝલૂમ દાખલ થઈને પૂછવા લાગ્યા, કહ્યું, અમ્મા ફિઝા, શા માટે રડો છો? કહ્યું, અહીં મારા લાલ, હું કેટલી કમનસીબ છું કે કાલે કુરબાનીનો દિવસ છે પણ મારા પાસે કુરબાની દેવા માટે કોઈ સામાન નથી. કહ્યું, રડો છો શા માટે અમ્મા? કહ્યું, છું રડું છું એના જ માટે. કહ્યું, શા માટે? કહ્યું, મને જમાનો યાદ આવે છે કે તમારા નાના જમાનાની અંદર જ્યારે નાના દુનિયાથી જઈ રહ્યા હતા તો મને કહ્યું હતું કે ફિઝા, કંઈ ચાહો છો મારાથી ને માગી લ્યો. તો હમેશા હું કહેતી હતી કે યા રસૂલલ્લાહ, તમારા ઘરની નોકરી મારા માટે કાફી છે, એનાથી ને વધારે હું કાંઈ નથી ચાહતી. પણ અવારનવાર તમારા નાનાએ આજીજી કરી અને કહ્યું, ફિઝા, કંઈ સવાલ કરી લ્યો. તો જનાબે ફિઝા કહે છે કે એ વખતે મેં નાનાથી ને કહ્યું યા રસૂલલ્લાહ, જ્યારથી આ ઘરમાં આવેલી છે ને ત્યારથી ને મારા કાનમાં એક નામ આવે છે, કરબલા કરબલા. બસ યા રસૂલલ્લાહ, એટલી મારા માટે દુઆ કરી દો કે કરબલા મને નસીબ થઈ જાય. કહ્યું, અમ્મા, દુઆ તો કબૂલ થઈ ગઈ, તો પછી શા માટે રડો છો? અહીં બેટા એટલા માટે રડું છું કે દુઆ તો કબૂલ થઈ ગઈ, પણ હાય ફિઝા, કેટલી કમનસીબ છે કે આ કુરબાનીની અંદર ફિઝા ભાગ નહીં લઈ શકે. બસ હુસૈન ઘૂંટણો પર બેઠા અને કહ્યું, અમ્મા ફિકર નહીં કરશો, અરે કાલના દહાડે મુજ હુસૈન પોતાની જાન તમારા તરફથી કુરબાન કરશે. અલા લઅનતુલ્લાહ અલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا اي منقلب ينقلبون ان لله وانا اليه راجعون رضا بقضائه وتسليما لامره.